0: California. Extreme energy drink.
1: કોઈને કે ઘરની ઓલા બન્યા એ શું વેપાર વ્યવસાય ગરું બન્યા અલી કચી ખર્ચક પણ જુઓ ગરીકું છીએ સામાનની ના કાઢો જાને ન શકીને બો યુ સમય લે હમી લાઈ ગરી ખાને નદી ની ભય બન્યા હમરો ભાગ્ય ના એસ્ટો હો કે સમય એસ્ટો હો
2: પહાડે પણ ક્યુ ને તું ખેસો પક્ષ હા તિમ્રો કુરા બુઝા વેપાર વ્યવસાયો જસ્તુ સુનિંચ હઈને વ્યવસાય ચાહી કેવા ના લાગે ભને
1: અબ એસો વિચાર ગર્દા પ્લાસ્ટિક કુર્સી ટેબલ સાથે તામા પિતલ ચરી સિલાબર સ્ટીલ કા ભાડા ભાડા વ્યવસાય ગરમ કી જઈ લાગ્યા છ તર યો સામાન લીન કાઠમંડુ જાને દુખલે ગર્દા ટિકઈ લાછ હો મલાઈ ટ
2: તિમિલે ભનેકો વ્યવસાય કર લાગે સામાન લીને જાને કુડાકો ચિંતા ન કર ના ડોલખામાં 20 વર્ષ પુરાનો એકમાત્ર ડીલર ગીતાશ્રી સ્ટોર ચરીકુટમાં છંડે છે ને જસલે 10 વર્ષે વોરંટી ભાયકા સામાન સાથે નેપાલ કા સૌ ભંડા પુરાનો ચિરવેની કંપની ડોલ્ફિન કા 5 વર્ષે વોરંટી ભાયકા આકર્ષક મોડેલ કા કુર્સી ટેબલ એસપીએલ કા સૌ પ્લાસ્ટિક કા બાટા બાલ્ટીન લગાયત ભાડા સુભાત મૂલ્યમાં ઉપલબ્ધ કરાવ છે ને
1: મેરી આ મહિની ગીતાશ્રી સ્ટોર એટલા થાપા બાજે કો વર્ષો પુરાનો ફસલ હોય ના રે
2: તે પુરાનો વિશ્વાસીલો થાપા બાજેકો ગીતાશ્રી સ્ટોર જ્યાં ભાડા વ્યવસાય કરવા લાગે ચાહીને સંપૂર્ણ સામગ્રીહરૂ કંપની કઈ મૂલ્યમાં પાઇન્છ કે અને અર્કો કુરા પહેલા થાપા બાજેલે ચલાઉંદે આયેકો ત્યો પસલ અહીલે તઈ ઉનકઈ છોરાલે ચલાઉંદે આયેકો છ ને ત્યો તો ડોલખાકો લાગી એકમાત્ર ડીલર હો કે તેસો ગરી કશો હોલા
3: हाम्रा सेवा तथा सुविधाहरू तामा पितल चरेस स्टील फलाम प्लास्टिक फाइबर का झोलाहरू कालो ड्रम कडा डेक्ची तथा माटा का भाँडाहरू कम्पनीकै मूल्यमा पाइन्छ
4: त्यस्तै ग्यास बेच्न चाहनुहुने विक्रेताहरूले पनि सम्पर्क राख्न सक्नुहुन्छ साथै इलेक्ट्रिक सामानको सोरूम खोलिएको हुँदा फ्रिज वासिङ मेसिन टिभी पानी तताउने सोलारको खरिदमा अचार बनाउने मिक्सर सितैमा पाउनुहोस् पैसा जोगाउनुहोस् यस गीताश्री स्टोरबाट पुराना भाँडा ल्याउनुहोस् नयाँ भाँडा लानुहोस् कृषि गर्नेलाई ग्यारेन्टीका साथ टनल त्रिपाल पनि पाइन्छ समूहको लागि चाहिने सामान साथै टेन्ट पनि उपलब्ध छ
3: फलाम र माटोबाट बनेका भाँडा ग्यासको डिलर पनि रहेको छ साथै कुकर राइस कुकर चुलो मिक्सर ग्लाइन्डर आदि सामानहरू सुपथ मूल्यमा पाइन्छ
4: प्रोप्राइटर चरीकोटका लागि भीमराज थापा सम्पर्क नम्बर 9851068595 र 0494142542 काठमाडौँ कागेश्वरी मनहरा 9 गोठाटारका लागि श्रीराम थापा सम्पर्क नम्बर 9851068590 सम्पूर्ण सेवा सुविधा अब एकै ठाउँमा
5: हाम्रा सेवा तथा सुविधाहरू दोलखा जिल्लामै गुणस्तरीय फ्लेक्स स्टिकर क्यानभास र अर्जेन्ट फोटो प्रिन्ट गरिने
4: लोक सेवा तथा शिक्षक सेवा आयोग लाइसेन्स राष्ट्रिय परिचय पत्र पासपोर्ट मतदाता परिचय पत्र क्यूआर कोड पुलिस रिपोर्ट लगायतका सम्पूर्ण सेवाका फर्म भर्ने काम तथा प्रिन्ट गरिन्छ
5: सेल्फ छाप नाइलन छाप बनाइनुको साथै मायाको चिनो प्रमाण पत्र सम्मान पत्र तयार गरिन्छ
4: भिजिटिङ कार्ड विवाह कार्ड व्रतबन्धका कार्ड बनाइनुका साथै आईडी कार्ड र फ्रेम सम्बन्धी सम्पूर्ण काम गरिने
5: अड्डा अदालत तथा सरकारी कार्यालयको सम्पूर्ण लेखापढीको काम गरिने
4: सबै प्रकारका प्रिन्ट तथा फोटोकपीको टोनर रिफिल गर्नुका साथै ट्रफी मेडल टोकन अफ लभ खादा दोसल्ला तोरण तयार गरिने
5: फोटो एल्बम तथा होलसेल मूल्यमा सबै साइजको फ्रेम तयार गरिने
4: जर्सी कप मार्बल पाता स्टोन तथा कुसन प्रिन्ट लगायतका सम्पूर्ण प्रिन्टको काम गरिने
5: विवाह व्रतबन्ध पार्टी गोष्ठी तथा सबै प्रकारका कार्यक्रमको फोटो तथा भिडियो तयार गरिने
4: र जेनेरेटर तथा साउन्ड सिस्टम भाडामा पाइनुका साथै सबै प्रकारका रिचार्ज सेवा उपलब्ध छ।
5: कम्प्युटर सम्बन्धी सम्पूर्ण काम तथा सबै प्रकारका सामग्रीको लागि सधैँ हामीलाई सम्झिनुहोस्।
4: सम्पूर्ण सेवा सुविधाहरू एकै ठाउँमा।
5: अन्य थप जानकारीको लागि प्रोप्राइटर गोविन्द कार्की 9844322513 र 9804027066।
4: यस गोविन्द फोटो स्टुडियो कम्प्युटर साइबर एण्ड फ्लेक्स प्रिन्ट सेन्टर पहिलेको ठाउँबाट सरेर भीमेश्वर रंगशाला भएको घरमा सरेको जानकारी गराउँदछौ।
5: यो रेडियो सैलुङको समय सूचक हो।
6: यति बेला बिहानको 8 बजेको छ।